श्रोता मित्रों नमस्कार, सुप्रभात। FM 96.7 मेगाहर्ट्ज छे, हर्ट्ज पर आकाशवाणीनी विज्ञापन प्रसारण सेवानो विविध भारतीनो अमदावाद केन्द्र छे। આજે મંગળવાર જ્યેષ્ઠ માસની 19મી તિથિ, શક સંવત 1948, તદનુસાર તારીખ 9મી જૂન 2026। શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:58:47 થઈ છે। અમારી આજની સભાના કાર્યક્રમો શરૂ કરીએ છીએ। હું રૂપલ આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું। કાર્યક્રમો અને આજની સભાની મંગલ પ્રારંભ કરીશું મંગલધ્વનિથી।

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમમાં આપને સૌપ્રથમ સંભળાવી પ્રાચીન રચના નીરજ પરીખ અને સાથી કલાકારોના સ્વરમાં ગવાયેલી.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ. પૂનમ ભારોટના સ્વરમાં ગવાયેલ રતનભાઈની આ રચના.

આપ સાંભળી રહ્યા હતા કબીરની આ રચના હસમુખ પાટડીયાના સ્વરમાં ગવાયેલ. આ સાથે હવે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

0: 96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા. અમૃતધારા શ્રેણીમાં આજે સાંભળશો માધવને દીઠો છે ક્યારે, આ વિષય પર યોગેન્દ્ર વ્યાસની આ વાર્તા.
1: મારા માધવને દીઠો છે ક્યાંય? સ્વર્ગસ્થ હરીન્દ્ર દવેની એક કવિતાનું આ શીર્ષક છે. જાણીતું છે કે હરીન્દ્ર માધવપ્રિય કવિ છે. માધવપ્રિય એટલે માધવ જેને પ્રિય છે એવા કવિ. માધવ ક્યાંય નથી નામની એક કવિતા અને એ જ નામની એક નવલકથા એમને નામે છે. જેમ મનુના સંતાન તે માનવ, રઘુના સંતાન તે રાઘવ, તેમ મધુના સંતાન તે માધવ. હા, મધુ યાદવના વંશજ તો ખરા, પણ એ ખરા અર્થમાં મધુના સંતાન છે. મધુ એટલે મધ, જગત આખાની મીઠાશ. એ જગત આખાની મીઠાશનું સંતાન તે માધવ, જેનું નામ સ્મરણે ચડતા જ આખું વ્યક્તિત્વ, આખું અસ્તિત્વ મધુર બની રહે તે માધવ. અને આ માધવ અત્યંત જાણીતો છે એની મધુરી મોરલીના મધુર સુરો માટે. એ સુરો જ્યારે વ્યક્તિના કણકણમાં ધબકવા માંડે ત્યારે એ વિગલિત થઈ જાય, ઓગળી જાય, આનંદના મહાસાગરનું એક મોજું માત્ર બની રહે. આવા જ એક સુરની વાત કવિએ આ કવિતામાં કરી છે. કવિ શરૂઆત કરે છે, વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદંબની છાય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. તમને નથી લાગતું કાં તો એના જેવો પ્રશ્ન છે કે વાદળીથી વિખૂટું થઈને આ બિંદુ એક ઢૂંઢે ડુંગરને ઢાળ, કૂદતા ઉછળતા ઝરણાને પૂછે મારા સિંધુને દીઠો છે ક્યાંય. પૂછવાનો તો સવાલ જ નથી ને. ડુંગરને ઢાળ ઉતરતા કૂદતા ઉછળતા ઝરણામાં ભળી જવું અને ત્યાંથી મહાનદમાં ભળી જવું અને ત્યાંથી અંતે સિંધુરૂપ બની જવું, એ જ તો આ બિંદુનું ભવિષ્ય છે. સિંધુમાંથી જન્મેલું બિંદુ અંતે સિંધુરૂપ પામવાનું એની સૌને જાણ છે. માધવના પ્રાણમાંથી માધવની ફૂંકે જન્મેલો સુર વળી પાછો માધવના શ્વાસમાં પહોંચી માધવનો પ્રાણ બનવાનો છે, એ જાણ મેળવતા કેળવતા જરા લાંબો વિચાર કરવો પડે. મોજું એ હું જલધી જલ હું ને વળી ઘનવર્ષણ, એ કવિશ્રી રાજેન્દ્ર શાહની કાવ્યપંક્તિ યાદ કરીએ તો સમજાય કે જેને મોજા રૂપે ઓળખીએ એ જ તો મહાસમુદ્ર છે અને એ જ વળી વાદળ થઈને વરસે. વરસાદનું એક એક બિંદુ સિંધુની ઓળખ બની રહે એવું જ આ સુરનું છે. માધવે હવામાંના અમુક મોજાને પોતાના શ્વાસમાં લઈ પોતાના પ્રાણમાં તેનું રૂપાંતર કર્યું. આ જ પ્રાણને ઉચ્છ્વાસ રૂપે એણે વાંસળીના પોલાણમાં રમતો મૂક્યો. વાંસળીના પોલાણમાંથી જેવો વિખૂટો પડ્યો કે પ્રાણનું સુરમાં સૌને ભાન ભૂલાવતા

0: મીઠા મધુરા સુરમાં રૂપાંતર થયું. એ જ સુર આગળ વધતાં વધતાં વળી પાછો હવાના મોજામાં રૂપાંતરિત થયો અને વળી પાછો. આ તો સનાતન સમયથી ચાલતી આવતી એક અનંત યાત્રા છે. કવિએ સહજ રીતે વિખૂટો ક્રિયાપદ વાપર્યું છે, પણ એની ચોટ જબરી છે. વિખૂટા થવું એટલે સહજ રીતે, કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે તે પોતાના ખૂટાથી, પોતાના મૂળથી અલગ થવું. અને આ અલગ થયેલો સુર પોતાના મૂળને શોધે છે, પોતાના સર્જનહારને શોધે છે. સર્જનહાર ખોવાઈ નથી ગયો, પણ પોતે વિખૂટો પડવાને કારણે જાણે કે પોતે ખોવાઈ ગયો છે, ભીડમાં એકલો પડી ગયો છે. એને જાણ નથી કે વિખૂટો થયો તેથી જે સુર થયો. વિખૂટા થવાની વેદના અનુભવ્યા વિના સુર થવાતું નથી. સુર થવાની શરત જ છે વિખૂટા થવું. અને કવિએ આ સુર કહ્યું છે. સૃષ્ટિની મોરલીમાં સર્જનહાર પોતાના પ્રાણ ફૂંક્યા કરે છે, અને આ સૃષ્ટિના આપણે સૌ સંતાનોનું સર્જન થયા કરે છે. આપણામાં જ આપણો સર્જક છુપાયો છે, અને પછી આપણે એને શોધવા ફાંફા માર્યા કરીએ છીએ. મુજે કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, એવું કોઈ ગાય ત્યારે આપણને સમજાય કે માધવને દીઠો છે ક્યાંય, એવું પૂછાય.
1: માધવને દીઠો છે ક્યાંય ક્યારે, આ વિષય પર વક્તા યોગેન્દ્ર વ્યાસને આપ સાંભળી રહ્યા હતા શ્રેણી અમૃતધારામાં. લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા 96.7 FM પર આજે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.

0: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભોલે બિસરે ગીત. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર, ત્યારબાદ સાંભળીશું કાર્યક્રમ ભોલે બિસરે ગીતનો શેષ ભાગ.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલમાં કુલ 40.87% કરતાં વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે 2ની ધરપકડ. ગુજરાતમાં 1 મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો સાથે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પ્રગતિ પથયાત્રા અને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસકામોના નિરીક્ષણ અને લોકાભિમુખ સેવાઓ પૂરી પાડવા માટે 20 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ગોધરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આયોજિત કાર્યક્રમોની માહિતી આપી હતી.
2: માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ જે પૂર્ણ થયો છે એના અવસરે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. 5 જૂનથી લઈને 21 જૂન સુધી કાર્યક્રમો થશે. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂઆત થઈ છે અને 21 જૂન વિશ્વ યોગ દિવસના દિવસે આ કાર્યક્રમો પૂર્ણ થશે. પ્રથમ તબક્કા 9મી અને 10મી તારીખ છે, બીજો તબક્કો 11મી અને 12મી તારીખ છે.
1: કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બોટાદમાં પ્રગતિ પથયાત્રામાં જોડાયા હતા. તેમણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને મોડેલ સ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતી શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમણે વન કવચ અને મધુસૂદન નેરીની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા. ગુજરાતના 206 જળાશયમાં હાલમાં આશરે 40.87% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં આશરે 68.1% પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમમાં હાલમાં 13,304 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 626 ક્યુસેક પાણીની જ આવક છે. વણાક બોરી ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 300 ક્યુસેક પાણીની જ આવક છે. રાજ્યમાં હાલમાં 9 જેટલા ડેમ જળાશય છે, એમાં 70-100% વચ્ચે ભરાયેલા છે. 50-70% વચ્ચે 31 જળાશય ભરાયેલા છે. 55 જેટલા જળાશય 25-50% ભરાયેલા છે અને 111 જળાશય 25%થી ઓછા ભરાયેલા છે. રાજ્યસભાની

0: દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે ગઈકાલે ભાજપાના ચારેય ઉમેદવારો રાજુ શુક્લ, માનસી પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારીયાએ રાજ્યસભાના ઉમેદવારી તરીકે નામાંકન પત્રક રજૂ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પૂરતા સંખ્યાબળના અભાવે ઉમેદવારીપત્ર ભરી નથી શકાયું. ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રક ભરાયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના સાકાર આકાર લઈ રહી છે. આ ફોર્મ ભરાવવાની સાથે જ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સભ્યો નિયુક્ત થઈને એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે, જે ઘટના ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થશે.
1: पन्नों पर लिखी जाए ऐसी ऐतिहासिक घटना गुजरात के राज्यसभा के चार सदस्यों के फॉर्म भरने की हुई है. पहली बार 11 से 11 राज्यसभा के सदस्य वो भारतीय जनता पार्टी के होंगे. ये चारों उम्मीदवार आने वाले दिनों के अंदर गुजरात की 6.5 करोड़ जनता का आवाज बनकर देश की पार्लियामेंट में गुजरात के प्रश्नों की वाचा देंगे.
0: આગામી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. આગામી 7 દિવસ સુધી ગુજરાત રીજીયનમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
2: 8 से लेकर 14 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाए हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है वलसाड, दांग, दामन, दादरानगर हवेली, डे 5 से बरसात बढ़ने का संभावना रहेगा. ये तो दक्षिण में था, अभी उत्तर की तरफ ही बारिश होने का संभावना.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. અંબાજીમાં કરોડોના ખર્ચે તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શક્તિ કોરિડોરના માર્ગને મોકળો કરવા માટે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કુલ 4 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. તમામ ઝોનમાં એકસાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત SDM, DYSP, PI, મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં JCB, ટ્રેક્ટર સહિત મશીનથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાને રાખીને અંબાજીમાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કામગીરી ને લઈને અંબાજીના પ્રાંત અધિકારી વધુ માહિતી આપી રહ્યા છે.
3: શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલુમાં છે અંબાજીમાં. એના અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે. ઝોન A, B, C અને D. ચારો ચારમાં અમારા DYSP અને DC ની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એના સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે.
0: નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 91.54 કરોડથી વધુનું સાયબર ફ્રોડ આચરનાર ગેંગના મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. જલાલપુર તાલુકાના એરુચા રસ્તા પાસે આવેલા મારુતિ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો લખવિંદર પાજી નામનો વ્યક્તિ અન્યના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાં છુપાવતો હતો. પોલીસે બાતમીના આધારે મારુતિ પેલેસના ફ્લેટમાં દરોડા પાડી લખવિંદર શરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી અક્ષય પટેલ નામના 2 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે લખવિંદર શરવનસિંહ 8 ધોરણ પાસ છે, જ્યારે આદિત્ય પટેલ 12 ધોરણ પાસ છે. વર્ષ 2016માં તેઓ સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી ઠગાઈ કરવાનું શીખ્યા હતા. આ બંને આરોપીઓએ કુલ 43 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મેળવી તેનો ઉપયોગ ગુના આચરવા માટે કર્યો હતો. આ 43 બેંક એકાઉન્ટ સંબંધિત 110 ફરિયાદો પણ દાખલ થઈ છે. ગુજરાતમાં 1 મહિના દરમિયાન પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું છે. ગયા વર્ષના 2 મહિના કરતાં પેટ્રોલના વેચાણમાં 13.11%, ડીઝલના વેચાણમાં 22.92%નો વધારો નોંધાયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 182.26 મેટ્રિક ટન પેટ્રોલનું વેચાણ થાય છે. અમદાવાદથી 9,000થી વધુ, સુરતમાં 7,854, રાજકોટમાં 4,000થી વધુ મેટ્રિક ટન પેટ્રોલ વેચાયું છે. કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે સરકારના વહીવટી માળખા દ્વારા વિવિધ સરકારી સેવાઓને ઓનલાઈન બનાવવામાં આવી છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, સરકારી સેવાઓ, વિવિધ ઓનલાઈન સેવાઓ મળીને મોટાભાગની કામગીરી ડિજિટલ બની છે. લોકો ઘરે બેઠા હવે ઘણા બધા કામો ઓનલાઈન કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના લોકો પણ કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને આવકારી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને અરવલ્લી જિલ્લા

0: ના એક નગરજન આવકારતા આ મુજબ જણાવ્યું.
1: ડિજિટાઇલાઇઝેશનના કારણે આ જે વિકાસ થયો છે એમાં તમામ પદ્ધતિઓ અને તમામ પ્રક્રિયાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. એટલે પહેલા વિવિધ ભરતીઓ જે થતી હતી એના ફોર્મ જે હતા એ હાથ વગા ભરવાના થતા હતા, જ્યારે હવે ઘેર બેઠા મોબાઈલથી ઓન સ્ક્રીન આ બધું શક્ય બન્યું છે. એટલે થોડી જ મિનિટમાં આ બધું જ ફોર્મ ભરવાનું હોય, યોજનાઓ જોવાની હોય, આ બધી જ ઓનલાઈન અરજીઓ કરવાનું હોય, એ બધું જ ડિજિટલ પ્લેટફોર્મ પર બની ગયું.
0: યજમાન ભારતે અમદાવાદના એકા એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન દ્વારા ભારતે યોગાસનમાં પોતાનું અદ્વિતીય પ્રભુત્વ ફરી એકવાર સાબિત કર્યું. બીજા ક્રમે રહેલા જાપાને 3 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય ચંદ્રક જીત્યા છે, જ્યારે આર્જેન્ટિનાની એકમાત્ર ખેલાડી નાબિલા બરાઝનાએ 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રકના પ્રદર્શનના આધારે ત્રીજું સ્થાન પણ મેળવ્યું છે. કુલ મળીને 79 દેશોના 552 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછો એક પદક જીત્યો, જેમાંથી 10 દેશોના ઓછામાં ઓછો એક સુવર્ણચંદ્રક પણ જીત્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલમાં કુલ 40.87% કરતાં વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે બેની ધરપકડ. ગુજરાતમાં એક મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન, જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: આવો હવે સાંભળીએ મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: દર્શકો ખબરદાર, જો બ્રેકિંગ ન્યૂઝ બનવાથી બચવું હોય તો પૈસા મોકલતી વખતે નામ અને પૈસાની રકમ હંમેશા ફરી ચકાસી લો.
2: આરબીઆઈ કહે છે, કોઈની પણ પેમેન્ટ કરતી વખતે જરા ધ્યાનથી.
3: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો.
0: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS લોન્ચ કરશે.
1: LPMS એક ડિજિટલ પ્લેટફોર્મ હૈ જિસે ભૂમિ બંદરગાહો કે સંચાલન કો એકીકૃત પ્રણાલી મેં સમાકલિત કરને કે લિયે ડિઝાઇન કિયા ગયા હૈ. ये प्रणाली कार्गो और यात्री प्रसंस्करण के लिए स्लॉट बुकिंग, भुगतान, ट्रैकिंग और सिंगल विंडो क्लीयरेंस सहित संपूर्ण डिजिटल कार्य प्रभावी प्रदान करेगी. साथ ही सरकारी एजेंसियों और निजी ऑपरेटरों के बीच समन्वय में सुधार करेगी. इस अवसर पर गृह मंत्री मेघालय के दावकी और त्रिपुरा के श्रीमंतपुर लैंडपोर्ट में नव विकसित हितधारक आवास सुविधाओं का भी उद्घाटन करेंगे, जिससे सीमा प्रबंधन और कर्मियों के लिए बुनियादी ढांचागत सहायता मजबूत होगी. शिवांग मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली.
0: આ પહેલ સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી આધારિત ઉકેલો દ્વારા સરહદ પાર વેપાર અને મુસાફરોની અવર જવરમાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને સુરક્ષા વધારવાનો છે. આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ગઈકાલ સાંજે થયેલી મોટી આગ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હતા, જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. કાસ્ટિંગ કામગીરી દરમિયાન આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડે અકસ્માતની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના બોકારો સ્ટીલ પ્લાન્ટના ઇન્ચાર્જ ડિરેક્ટરના નેતૃત્વમાં 3 સભ્યોની બાહ્ય તપાસ સમિતિની ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી HD કુમારસ્વામી અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. શ્રી કુમારસ્વામીએ મૃતકોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયા અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આગની ઘટનામાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી 13 જૂન સુધી બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ અને બ્રિક્સ કૃષિ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકો આ વર્ષે બ્રિક્સ સંગઠનના ભારતના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે. બ્રિક્સ એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશો વિશ્વની કૃષિ જમીનનો આશરે 42% હિસ્સો ધરાવે છે અને વિશ્વના કુલ ખાદ્યાન્નનું 45% ઉત્પાદન કરે છે. શ્રી ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બેઠકો બ્રિક્સ દેશોમાં કૃષિ સહયોગને નવી દિશા આપશે. અમેરિકા

0: એક ફેડરલ જજે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $100,000 ફી ગેરકાયદેસર છે. બોસ્ટનમાં અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લિયો સોરોકીને એક ચુકાદામાં જણાવ્યું હતું કે આ નીતિ કોંગ્રેસ દ્વારા જરૂરી પ્રતિનિધિમંડળ વિના H-1B અરજીઓ પર કર લાદે છે. અમેરિકા સ્થિત ભારતીય ડાયસ્પરા જૂથોએ ફેડરલ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને દલીલ કરી કે તે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અમેરિકાને સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે યોગ્ય છે. ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પરા સ્ટડીઝ FIIDSના નીતિ અને વ્યૂહરચનાના વડા ખંડેરાવ કાંડે જણાવ્યું હતું કે કોર્ટનો નિર્ણય રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમના અનુમાનો અને ન્યાયને પુનઃસ્થાપિત કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે નવીનતા, વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બજારના વિસ્તરણથી આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થવાનો અંદાજ છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના સમારોહને સંબોધતા આ વાત કહી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારતે તાજેતરના વર્ષોમાં 9 મુક્ત કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે 50થી વધુ દેશોને આવરી લેતા વેપાર કરારો છે, જે મોટાભાગના વિકસિત વિશ્વને પસંદગીની બજારોને આવરી લે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સંશોધન, નવીનતા, ઉચ્ચ મૂલ્યવાળા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જેનેરિક દવાઓની તેની પરંપરાગત સ્થિતિથી આગળ વધી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. દુબઈમાં એક માર્ગ અકસ્માતમાં કેટલાક ભારતીય કામદારોના મોત થયા છે. દુબઈના ભારતીય રાજદૂતે માહિતી આપી હતી કે તેમના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ઘાયલ ભારતીયોને મળ્યા હતા અને હાલમાં સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તમામ શક્ય સહાય અને સમર્થન પૂરું પાડવા માટે કામ કરી રહ્યા છે. ઓમાનના દરિયાકાંઠે MT મારીવેક્સ તેલ જહાજમાં સવાર 24 ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવાયા છે. આ જહાજે એક વિસ્ફોટ થયા બાદ ડિસ્ટ્રેસ કોલ મોકલ્યા હતા, જેના કારણે તેના એન્જિન રૂમમાં મોટી આગ લાગી હતી.
1: પશ્ચિમ એશિયા મેં બઢતી અસ્થિરતા કે બીચ ટેન્કર MT મેરીવેક્સ સે 24 ભારતીય નાવિકોં કો સુરક્ષિત બચા લિયા ગયા હૈ. ઓમાન કે તટ પર ચલતે સમય ઇસ જહાજ કે ઇંજન રૂમ મેં ધમાકા હુઆ ઓર ઉસમેં આગ લગ ગઈ. યે ઘટના એસે સમય મેં હુઈ હૈ જબ લેબનાન ઓર ઈરાન પર ઇઝરાયલ કે હમલો ઓર ઈરાન કી જવાબી મિસાઇલ હમલો કે બાદ પૂરે ઇલાકે મેં તનાવ બના હુઆ હૈ. સમુદ્રી સુરક્ષા એજન્સીયા ટેન્કર પર હુએ હમલે કી વજહ કી જાંચ કર રહી હૈ, જબકી ઇલાકે કી સરકારે તેજી સે બદલતી સુરક્ષા સ્થિતિ પર નજર રખે હુએ હૈ. દુબઈ સે વિનોદ કી રિપોર્ટ કે સાથ પ્રશાંત કુમાર.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઈરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલો બંધ કરવાની અપીલ કરી છે. જો કે તહેરાને ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા ઉપર હુમલો ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધ વિરામ થયા બાદ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઈરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા અને આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલ હુમલાનો બદલો ગણાવી રહ્યા છે. જવાબમાં ઇઝરાયેલે દક્ષિણ પશ્ચિમ ઈરાનમાં એક પેટ્રોકેમિકલ સુવિધાને નિશાન બનાવી આરોપ લગાવ્યો કે તે બેલેસ્ટિક મિસાઇલ ઉત્પાદનમાં સામેલ છે. પશ્ચિમ એશિયામાં ફરી થયેલા હુમલાઓ પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અત્યંત ચિંતાનો વિષય છે. ભારતે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને નાગરિકોને નુકસાન ન થાય તેની ખાતરી કરવા હાકલ કરી છે. મંત્રાલયે રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલી વાટોઘાટો પૂર્ણ કરવા પર અપીલ કરી છે, જેથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પાછી આવી શકે. યજમાન ભારતે ગુજરાતમાં અમદાવાદના EKA એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. કુલ મળીને 79 દેશોના 522 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછા એક પદક જીત્યો હતો. તેમાંથી 10 દેશોએ ઓછામાં ઓછા એક સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત શ્રીલંકાના રંગીરી દામુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે 3 દેશો વચ્ચે રમાનારી ત્રિકોણીય સિરીઝના પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ ત્રિકોણીય મેચમાં યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે ટકરાશે.

0: અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં ઇઝરાયેલ ઈરાનમાં ફરી મિસાઇલ હુમલા, ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપના સમાચારો પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે H-1B વિઝાની $1,00,000 ફી ગેરકાયદે. આ સાથે જ ઇઝરાયેલ ઈરાનમાં ફરી મિસાઇલ હુમલા, યુદ્ધનો સડબડાટ. સંદેશ પ્રથમ પાને લખે છે ઇઝરાયેલનો ઈરાનના પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ પર હુમલો. વિદેશ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી, ભારતીય ઈરાન જાય નહીં, ત્યાં રહેતા વહેલી તકે ઈરાન છોડે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે આજે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે ઝરૂખા. ઝરૂખા અંતર્ગત આપ સૌને અમે જણાવી દઈએ હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા. આઠ વાગીને 15 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 8:30 ચિત્રલોક. 9:30 આજ કે ફનકાર.

10:90 કાર્યક્રમ હેલો હેલો ફોન ઇન કાર્યક્રમ 11:02 થીમ આધારિત કાર્યક્રમ દિલ સે 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ

બારવાગીને 5 મિનિટે બપોરે યાદો કી મહેફિલ, બપોરના 1 વાગે સુરીલા સફર. ત્રિવેણી કાર્યક્રમ સાંભળશો આપ બપોરના 2 વાગે.

ગુજરાતી ગીતો આપ સાંભળશો. 2 વાગીને 35 મિનિટે જેમાં સુગમ સંગીત આપ સાંભળી શકશો. સખી સહેલી આ કાર્યક્રમ બપોરે 3 વાગે. 4 વાગે સાંજે પિટારામાં સાંભળશો સેહતનામા. સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમ. 5:30 કાર્યક્રમ સુરીલી સાંજ. 6 વાગે સુરીલા સફર. 7 વાગે સાંભળશો કાર્યક્રમ જય માલા. 8 વાગે હવા મહેલ. 8:15 આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

वागे 9:30 मिनिटे फिल्म संगीत, 10 छाया गीत अने 10:30 मिनिटे कार्यक्रम ढलती जाए रात। આહતી રૂપરેખા હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની। શ્રોતા મિત્રો, હવે 8 વાગવા જઈ રહ્યા છે, બરાબર 8 વાગે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત, જેમાં હિન્દીમાં સમાચાર આપ સાંભળશો। સાંભળતા રહો વિવિધ ભારતી।

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઈરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલા બંધ કરવાની જાહેરાત કરી. ઈરાન અને ઇઝરાયેલે એકબીજા પરના હુમલાઓ સ્થગિત કરતા વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજાર પર સકારાત્મક અસરો. સેન્સેક્સ 290 અને નિફ્ટીમાં 80 અંકનો ઉછાળો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. નવીનતા, વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બજારના વિસ્તરણથી આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થવાનો અંદાજ. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતના મૃતકોના પરિવારજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાના સહાયની જાહેરાત. અમેરિકન ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. દુબઈમાં એક માર્ગ અકસ્માતમાં કેટલાક ભારતીય કામદારોના મોત. WHOના ડિરેક્ટર જનરલ ઇબોલા વાયરસના રોગચાળાની તૈયારીઓની મૂલ્યાંકનની સાથે અન્ય દેશોમાંથી આવતી સહાયનું સંકલન કરવા કોંગોની મુલાકાતે. પશ્ચિમ એશિયામાં ફરી થયેલા હુમલાઓ પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલ કુલ 40.87% કરતાં વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે 2ની ધરપકડ. ગુજરાતમાં 1 મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. પીએમ સ્વનિધિ યોજના હેઠળ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે યોજાયેલા લોકકલ્યાણ મેળામાં 165 લાભાર્થીઓને લોન મંજૂરી પત્રો અને ચેકનું વિતરણ કરાયું. યુનિવર્સિટીના પ્રવેશ માટેની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં ગુજરાત સહિત દેશભરના 15,68,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય રાજ્યોમાં ગરમીની આગાહી. આગામી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડવાની શક્યતા. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં સુવર્ણચંદ્રકોની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે આજે ટકરાશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી. ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
2: FM पर आज आकाशवाणी ने विज्ञापन प्रसारण सेवा विविध भारती अमदावाद केंद्र प्रस्तुत छे फोन इन कार्यक्रम हेलो हेलो.
3: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
4: હેલો હેલો
5: હેલો હેલો કુછ તો બોલો.
4: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી આપકી પસંદ આપકા અંદાજ.
6: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
4: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
3: નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ્સ. કેમ છો? મજામાં ને? હું છું આપની રેડિયો દોસ્ત હિરલ. સ્વાગત છે આપનું ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો માં. દોસ્તો, સૂરની સરગમ છે, શબ્દોની મીઠી વાત છે, શ્રોતાઓની ફરમાઈશ અને ગીતોની સોગાત છે. યાદોના આકાશમાં આજે ફરી ઉડાન ભરવાની છે, કારણ આજે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં આપની ફરમાઈશના ગીતોની મહેફિલ સજવાની છે. તો ચાલો દોસ્તો, સંગીતની આ સુમધુર સફરની શરૂઆત કરીએ. હેલો
7: હેલો.
3: હા, ફોન ઇન.
7: અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભીતિયા ગામથી સુરેશભાઈ રાવજીભાઈ વાત કરું છું.
3: અચ્છા, બોલો સુરેશભાઈ.
7: હા, આપ આપનું નામ જાણી શકું છું?
3: હિરલ વાત કરું છું.
7: હિરલ ચૌહાણ.
3: હા,
7: બરાબર ને? નામ બતાવવા માટે ધન્યવાદ મેડમજી. મને

0: અમને તમારો કોલ લાગ્યો તો અમને બહુ ખુશી થઈ, અને તમારા મને કાર્યક્રમો બધા જ ગમે છે. આ ફોનિંગ તો મને બહુ મને ગમે છે, તમારો ફોનિંગ કાર્યક્રમ.
1: અચ્છા, તમે અમારો ફોનિંગ કાર્યક્રમ દિલથી સાંભળો છો તે બદલ આભાર. કયું ગીત આજે સાંભળવા માંગો છો?
0: મારે એક ગીતની ફરમાઈશ લેવી છે કે મારે એક ગીત સાંભળવું છે, કે ગીત સંગીત આપ્યું છે રાજેશ રોશન છે, અને ગાય કલાકાર છે કિશોર કુમાર, અને ગીત અને ગીતના શબ્દો છે તેરે સંયોગ
1: કહાં. 96.7 FM પર વિવિધ
0: મને ગમે છે તમારો ફોનિંગ કાર્યક્રમ.
1: અચ્છા, તમે અમારો ફોનિન કાર્યક્રમ દિલથી સાંભળો છો તે બદલ આભાર. કયું ગીત આજે સાંભળવા માંગો છો?
0: મારે એક ગીતની ફરમાઈશ લેવી છે કે મારે એક ગીત સાંભળવું છે, કે ગીત સંગીત આપ્યું છે રાજેશ રોશન છે, અને ગાય કલાકાર છે કિશોર કુમાર, અને ગીત અને ગીતના શબ્દો છે તેરે જ સંયોગ
1: સાંભળવું છે. ચોક્કસ થી સંભળાવીશું આપની પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો ફોન ઇન
1: હેલો હેલો કાર્યક્રમ
0: હા બોલો કોણ વાત કરી રહ્યા છો
1: અબ્દુલ કાદર ખત્રી આજે અમારે સુમન કલ્યાણપુર આપણે ફાની દુનિયામાંથી વિદાય લઈ ગઈ આપણા ગાયક કલાકાર
0: ઓકે સુમન કલ્યાણપુરે ગાયેલું ગીત સાંભળવું છે તો સંભળાવીએ આપની આ ફરમાઈશ.

0: હેલો હેલો ફોન ઇન.
1: હેલો, નમસ્કાર.
0: નમસ્કાર
1: મેડમ, આપનું નામ શું?
0: હિરલ.
1: હિરલબેન, મારું નામ કાનજીભાઈ. મેડમ, મારે ગીત સાંભળવું છે.
0: હા બોલો, કયું ગીત સાંભળવું છે?
1: વડીલ છે, દિલીપ કાકા છે, તલાજી છે, પછી મારા ભાઈબંધ છે, એક તો સુનિલભાઈ છે, પછી પ્રકાશભાઈ રાઠોડ છે, ચંદુભાઈ વણોલ છે. આ તમામ ની પસંદગી નું તમે ગીત સંભળાવજો.
0: તો સંભળાવીએ આપની આફર.

0: હેલો, હા બોલો.
1: હેલો કાર્યક્રમ બેન.
0: હા હેલો કાર્યક્રમ માંથી જ વાત કરું છું.
1: કોણ બોલો બેન?
0: હિરલ.
1: અચ્છા હિરલ બેન, અને અમારે આજે ગીત સાંભળવું છે બેન.
0: કયું ગીત સાંભળવા માંગો છો?
1: ખેલનું નામ છે બોબી.
0: પહેલા આપનું નામ જણાવશો?
1: મારું નામ છે, હું કચ્છ જિલ્લાના ગામ કોટડા ચકાર થી વાંજા દરજી હિરેન ચુપેડા વાત કરું છું.
0: હા બોલો.
1: તો ફિલ્મનું નામ છે બોબી.
0: હા.
1: અને ગીતના શબ્દ છે, મે શાયર તો નહીં મગર એ હસી જબ છે દેખા મેને. અને અમે બધા હું છે આકાશની અરે વર્ષો થી જોડાયેલા છીએ.
0: આહા, ચોક્કસથી આપના શ્રોતાઓના કારણે અમને પણ ઘણી ખુશી થાય છે. આકાશવાણીના બધા જ પ્રોગ્રામો આપ સાંભળો છો?
1: હા, અને આજે પાછા 90 વર્ષ પૂર્ણ થાય છે આકાશવાણીના.
0: હા, 90 વર્ષ.

0: આકાશવાણી ને ખુબ ખુબ શુભેચ્છાઓ. આકાશવાણી સ્ટાફ ને પણ ખુબ ખુબ ધન્યવાદ.
1: આપ જેવા શ્રોતાઓને પણ ખુબ ખુબ ધન્યવાદ. ચોક્કસથી આપની ફરમાઈશ આપને સંભળાવીશું.

0: हेलो हेलो फोन।
1: हेलो
0: हाँ बोलो।
1: जी, नमस्कार
0: नमस्कार।
1: मैडम। મારે એક ગીત સાંભળવું છે।
0: નામ જણાવશો અને ક્યાંથી બોલો છો?
1: હું દિનેશ વાઘેલા વાત કરું છું અને મોરબી થી।
0: બોલો દિનેશભાઈ।
1: જે પરદેશી છે, આજે હિન્દુસ્તાની ફિલ્મ છે, એનું પરદેશી વાળું સોંગ સાંભળવું।
0: તો સંભળાવીએ આપને આપની પસંદગીનું આ।

0: હેલો, હા બોલો.
1: હું અમદાવાદ થી બોલી રહી છું, રોશનીબેન.
0: હા બોલો રોશનીબેન.
1: મારે ગીત સાંભળવું છે.
0: કઈ ફિલ્મ નું?
1: મને છે ને મહાકાલી ચિંગારી સોંગ સંભળાવી દેજો. ચિંગારી ફિલ્મ નો છે.
0: ચિંગારી ફિલ્મ નું કયું?
1: મહાકાલી જગદંબે.

0: હેલો,
1: અમારે ફરમાઈશ આપ્યું છે બેન.
0: આપનું નામ જણાવશો પહેલા?
1: વિનુભાઈ પ્રજાપતિ માતર, પ્યાસા સાવન ફિલ્મનું ગીત નિગારે નિગા મધ્ય પ્રદેશ છે.
0: તો સંભળાવીએ આપને આપની પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો, ફોન ઇન.
1: કોણ બોલો?
0: હિરલ વાત કરું છું. આપ કોણ?
1: હિરલબેન, નમસ્કાર.
0: નમસ્કાર, આપનું નામ જણાવશો?
1: હા, મારું નામ ભૂરા સબ્બીર અહેમદ, દરખેજ ફતેવાડી. હા, સબ્બીર અહેમદ.
0: હા હા, સબ્બીરભાઈ બોલો. કયું ગીત સાંભળવા માંગો છો આજે આપ?
1: આજે હું ગીત સાંભળવા માંગુ છું ગોપી પિક્ચર નું, સુખ કે સબ સાથી દુખ મેના કોઈ.
0: તું સંભળાવીએ આપની ફરમાઈશ.

0: હેલો હેલો, ફોન ઇન.
1: હાજી, નમસ્કાર.
0: નમસ્કાર,
1: હું પોરબંદર થી મહેશજી પ્રજાપતિ વાત કરું છું.
0: હા બોલો મહેશભાઈ.
1: અને આજે આકાશવાણી 90 વર્ષ પૂરા કરી રહ્યું છે, એટલે આપ સૌને પહેલા તો વિવિધ ભારતી અમદાવાદ ને અને સમસ્ત પ્રાઇમરી ચેનલ્સ, તમામ કર્મચારી વર્ગ ને, અધિકારી ગણ ને, તમામને હાર્દિક બધાઈ અને શુભેચ્છાઓ.
0: આપે અમને આપેલો પ્રેમ અને સાથ બદલ આપનો પણ હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ.
1: આકાશબેન વાત કરી રહ્યા છો?
0: હિરલ વાત કરું છું.
1: અરે વાહ હિરલબેન, તમને તો બહુ સાંભળ્યા છે મેં.
0: હા,
1: તમારા અવાજમાં સવારે સવારે કાર્યક્રમ હું અચૂક સાંભળતો હોઉં પ્રાઇમરી ચેનલ પર, એ માટે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન.
0: તમારો પણ ખૂબ ખૂબ આભાર. કયું ગીત આપને સાંભળવું છે આજે?
1: ગીત ગાય પથ્થર ને ફિલ્મ નું ગીત છે, આશા ભોંસલેના અવાજમાં છે, હસર જયપુરી સાહેબ ના શબ્દો છે અને આપણે રામલાલ સાહેબ નું સંગીત છે, તેરે ખ્યાલો મેં હમ. આ ગીત સંભળાવજો મને બેના.
0: તો સંભળાવીએ આપને આપની પસંદગીનું આ ગીત.

0: દોસ્તો, કાર્યક્રમના અંતમાં એક વાત આપને જણાવી છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂનના રોજ આવી રહ્યો છે. યોગ એ માત્ર શરીરને જ નહીં પરંતુ મન અને આત્માને પણ સ્વસ્થ રાખે છે. આજના ઝડપી અને તણાવભર્યા આપણા જીવનમાં યોગ એક મહત્વની ભૂમિકા ભજવે છે. યોગ કરો અને નિરોગ રહો, આ માત્ર એક સૂત્ર નથી પરંતુ સ્વસ્થ અને સુખી જીવન જીવવાનો માર્ગ છે. તો મિત્રો, આપણે આજથી જ એક સંકલ્પ લઈએ, યોગને આપણા દૈનિક જીવનમાં અપનાવીને સ્વસ્થ, ખુશહાલ અને તણાવમુક્ત જીવન જીવીએ. તો દોસ્તો, આ સાથે જ અમારો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત કરીએ છીએ. જો આપ પણ અમારા ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં અમારી સાથે જોડાવા માંગતા હોવ તો અમને આ નંબર્સ પર કોલ કરી શકો છો. અમારા ફોન નંબર્સ છે 079-2754-1942 અને 079-2754-2672. આ નંબર્સ પર દર સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન આપ કોલ કરી શકો છો. અત્યારે આપની રેડિયો દોસ્ત હિરલને રજા આપશો. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રી પરિષદમાં 3 મંત્રીઓની નિમણૂક કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી આંતરરાષ્ટ્રીય બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ. કોલસા મંત્રાલયે કોલસા વિનિમય નિયમો 2026ને સૂચિત કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઇરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલા બંધ કરવાની જાહેરાત કરી.

0: ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો, 500થી વધુ ઇજાગ્રસ્ત. રાજ્યના 206 જળાશયોમાં હાલ કુલ 40.87% કરતાં વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુઅલ એકાઉન્ટ સાથે 2ની ધરપકડ. ગુજરાતમાં એક મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન, જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 5 લાખની લાંચ લેતા હરિપર ગામના સરપંચના પતિ અને અન્ય એકને એસીબીએ ઝડપ્યા. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકાના જગત મંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. સેલવાસમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ 11 લાખ વૃક્ષો ઉછેરવાનો ભગીરથ લક્ષ્યાંક. આગામી 11 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા થવાની શક્યતા. સોમનાથની કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીતીને નવો રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે આજે ટકરાશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, કાર્યક્રમ દિલ સે બસ થોડી જ વારમાં.

0: કિશોર કુમારના સ્વરમાં આ હતું ગોલમાલ ફિલ્મનું ગીત.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં બ્લેકમેલ ફિલ્મનું ગીત. ગીત રચના રાજેન્દ્ર કિશનની અને સંગીત કલ્યાણજી આનંદજીનું.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની. પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ.

0: આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓના સ્વરમાં આ હતું ક્યા કહેના ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, દિલસે કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: અને શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં કહો ના પ્યાર હૈ ફિલ્મનું ગીત, સંગીત ઇબ્રાહિમ અશ્કનું.

0: ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલ કહો ના પ્યાર હે આ ફિલ્મના ગીત સાથે જ આજનો દિલસી કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે બરાબર 11:30 થઈ છે. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. તે પહેલા આ વિજ્ઞાપન.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદા

આખી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે.

0: કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શ્રોતા મિત્રો, આજે છે 9મી જૂન. 1912ના 9મી જૂનના રોજ મહારાષ્ટ્ર ભારતમાં સિંધુદુર્ગ ખાતે થયેલો જાણીતા સંગીતકાર વસંત દેસાઈનો જન્મ. તેમણે ઘણી બધી સુપ્રસિદ્ધ ફિલ્મોના સંગીત આપ્યા છે. તો આજે કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવું ગૂંજ ઉઠી શહેનાઈ, આ ફિલ્મનું લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું ગીત, ગીતરચના શૈલેન્દ્રની.

કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેમણે ધર્માત્મા અને સંત જ્ઞાનેશ્વર જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો, પણ ત્યારબાદ તેમણે ગીતો ગાયા અને ત્યારબાદ સંગીત પણ આપ્યું. 1940ના દશક પછી તેમણે પૂરેપૂરો સંગીતકારનો વ્યવસાય અપનાવ્યો. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે આપને સંભળાવું અશોક કુમારના સ્વરમાં ગુંજ ઉઠી શહેનાઈ. માફ કરશો.

શ્રોતા મિત્રો, આશીર્વાદ ફિલ્મનું સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું અને ગુલઝારના શબ્દરચનામાં સંગીતબદ્ધ થયેલું વસંત દેસાઈના સંગીતમાં સંગીતબદ્ધ થયેલું આ ગીત.

શ્રોતા મિત્રો, આજે હું વાત કરી રહી છું સંગીતકાર વસંત દેસાઈના જીવન વિશે. તેમણે પ્રભાત ફિલ્મ કંપની સાથે પ્રથમ ફિલ્મોમાં

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરી રહી છું જાણીતા સંગીત નિર્દેશક વસંત દેસાઈની. તેઓએ હિન્દી ફિલ્મોમાં વધુ ભક્તિ ગીતોમાં સંગીત આપ્યું. દો આંખે બારા હાથ, ગુડ્ડી જેવી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા વાણી જયરામ સાથે પણ તેમણે કામ કર્યું. તેમણે મરાઠી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. સંગા મુકુંદ કુનિહા પાહિલા, અમર ભૂપાલી, ઉઠી ઉઠી ગોપાલા, છોટા જવાન જેવી ફિલ્મોમાં તેમણે સંગીત નિર્દેશન કર્યું છે. 1975માં હિઝ માસ્ટર વોઇસ સ્ટુડિયોની તેમણે સ્થાપના કરી અને ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મોમાં હિટ સંગીત આપ્યું.

લતા મંગેશકરના સ્વરમાં આ હતું દો આંખે બારા હાથ ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ વાણી જયરામ અને સાથીઓના સ્વરમાં ગુડ્ડી ફિલ્મનું ગીત.

આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી

0: તમારી આપણા સૌની આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: શ્રોતા મિત્રો, વસંત દેસાઈના સંગીત નિર્દેશનમાં બનેલ 1956માં બનેલી તૂફાન ઓર દિયા ફિલ્મનું ગીત સાંભળીએ. લતા મંગેશકર તથા સાથીઓના સ્વરમાં

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: અને શ્રોતા મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળીએ વસંત દેસાઈના સંગીત નિર્દેશનમાં લતા મંગેશકરના સ્વરમાં જનક જનક પાયલબાજી ફિલ્મનું ગીત, દિવાન શહરારનું ગીત છે।

લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ જનક જનક પાયલ બાજે આ ફિલ્મના ગીત સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 12 વાગ્યે સાંભળીશું મુખ્ય સમાચારો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સ 150 જ્યારે નિફ્ટી 50 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ આજે ભગવાન બિરસા મુંડાને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ આંતરરાષ્ટ્રીય પરિષદ આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં શરૂ. 20 દેશોના પ્રતિનિધિઓની ભાગીદારી. ભારતે નાણાકીય વર્ષ 2025માં જીએસટી આવકમાં 22 લાખ કરોડથી વધુની આવક મેળવી. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સંદર્ભમાં પંજાબ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં 6 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2026ના સુગમ અને સફળ સંચાલન માટે ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા બેઠક કરી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનો આરોપ લગાવીને ભારતે

0: સંયુક્ત રાષ્ટ્રના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. કોલંબો હાઇકોર્ટે શ્રીલંકાના ભૂતપૂર્વ નાયબ મંત્રી સરના ગુણવર્ધનેને વાહન ખરીદી અંગેના ભ્રષ્ટાચારના આરોપમાં દોષી ઠેરવ્યા. રાજ્યના 69 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી 23,000 કરોડથી વધુની સીધી સહાય તેમના ખાતામાં જમા કરાઈ. ભરૂચના પાલેજ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 2 સગીર બાળકોના કરુણ મૃત્યુ. સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિર ખાતે અધિક માસની જન્માષ્ટમી નિમિત્તે મનોહર મોરપીચનો દિવ્ય શણગાર કરાયો. સાંજે 5 કલાકે દિવ્ય રાજોપચાર પૂજા કરાશે. આગામી 20 ઓગસ્ટ સુધી દેશલપર હાજીપીર રોડ ખાતે ભારે વાહનોની અવરજવર માટે બંધ કરાયો. આગામી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડવાની શક્યતા. પુરૂષ ક્રિકેટમાં આજે ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, આપને માહિતગાર કરું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોથી.

0: 12:05 યાદો કી મહેફિલ, બપોરે 1 વાગે સુરીલા સફર, ત્રિવેણી કાર્યક્રમ બરાબર 2 વાગ્યે. બે વાગીને 35 મિનિટે આપ સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સખી સહેલી 3 વાગે. 4 વાગે પિટારા. શ્રોતા મિત્રો, સાંજે 5 વાગે સરગમ, સુરીલી સાંજ કાર્યક્રમ 5:30, જેમાં ગુજરાતી ગીતો માણશો. સુરીલા સફર કાર્યક્રમમાં બરાબર 6 વાગે હિન્દી રેટ્રો સોંગ્સ. સાંજે 7 વાગે જયમાલા. 7:10 પ્રાદેશિક સમાચાર. રાત્રે 8 વાગે હવામહેલ. 8:15 ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. છાયા ગીત બરાબર 10 વાગે અને 10:30 ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી વિગતો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
1: દેશ કી સુરીલી ધડકન, સ્વાગત હૈ આપ સભી કા કાર્યક્રમ યાદો કી મહેફિલ મેં.

0: આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી.

0: સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, બરાબર 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુ આંક વધીને 37 થયો અને ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ નાગરિકોના આશીર્વાદ અને રાષ્ટ્રપ્રથમની ભાવનાથી પ્રેરિત થઈને સરકાર વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અથાક પ્રયાસોના પરિણામે દેશ આજે વૈશ્વિક મંચ પર માળખાગત સુવિધાઓથી લઈને ડિજિટલ ક્રાંતિ સુધી એક નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સેવા, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે. પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીના પ્રસ્તાવ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રી પરિષદમાં 3 મંત્રીઓની નિમણૂક કરી છે. ગૃહમંત્રાલયના જાહેરનામા અનુસાર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવકોલુંધુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરનને પોંડુચેરી સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક

તેમના શપથગ્રહણની તારીખથી અમલમાં આવશે. આ સાથે પુડુચેરીમાં મંત્રીમંડળનું વિસ્તરણ પૂર્ણ થયું છે. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનો આરોપ લગાવીને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. પાકિસ્તાન ધાર્મિક પરિભાષાનો દુરુપયોગ કરીને તેના નાગરિકોમાં ભારત પ્રત્યે વેરભાવ ઉભો કરી રહ્યો હોવાનો ભારતે આરોપ લગાવ્યો હતો. ભારતે ઇસ્લામાબાદની કડક શબ્દોમાં ટીકા કરતાં કહ્યું કે પોતાના પ્રદેશમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને ફિટના અલ હિન્દુસ્તાન તરીકે લેબલ કરીને અપપ્રચાર કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્રમાં બોલતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનેની હરીશે કહ્યું કે ઇસ્લામાબાદ ફક્ત નવી દિલ્હી પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના રાજકીય માળખા અને શાસનમાં તેની સૈન્યની ભૂમિકાને નિશાન બનાવીને ભારતે તાજેતરના બંધારણીય સુધારાઓના નામે નાગરિકોના અધિકાર પર તરાપ મારી લશ્કરી પકડ મજબૂત કરવાનો પણ પ્રયાસ થતો હોવાનું કહ્યું હતું. અફઘાનિસ્તાન પરના હવાઈ હુમલામાં મોટી જાનહાનિ કરવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું. શ્રી હરીશે ઉમેર્યું કે લશ્કરી કાર્યવાહીના નામે હત્યાકાંડ કરવાથી ગુનાગારને મુક્તિ મળતી નથી. આંતરિક ખામીઓ માટે પડોશીઓને જવાબદાર ઠેરવવાનો પાકિસ્તાનનો લાંબો ટ્રેક રેકોર્ડ રહ્યો હોવાનું પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો છે. બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, ચીન, ઈરાન, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિતના 21 દેશોના કૃષિમંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતો આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. ખાદ્ય સુરક્ષા, કૃષિ નવીનતા, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ વેપાર, નાના ખેડૂતોને સશક્તિકરણ સહિતના વિષયો પર આજે વિવિધ સત્રો યોજાશે. આગામી 12મી તારીખે કૃષિમંત્રીઓ વચ્ચે એક ખાસ સંવાદ યોજાશે, જેમાં નાના ખેડૂતો, મહિલાઓ અને યુવાનો દ્વારા ખાદ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 13મી જૂને બ્રિક્સ રાષ્ટ્રોની મંત્રીસ્તરની બેઠક યોજાશે. દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ ઇન્દોરની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનો સ્વાદ માણશે. તેઓ રાજવાડા, સરાફા અને માંડુ જેવા ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે. કોલસા મંત્રાલયે કોલસા વિનિમય નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેને કારણે દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નવું માળખું કોલસા બજારને પરંપરાગત વેચાણ મોડેલથી સ્પર્ધાત્મક બજારમાં પરિવર્તિત કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. કોલસા નિયંત્રક સંગઠન વિવિધ બજાર એક્સચેન્જનું નિયમન અને નોંધણી કરશે. આ પહેલ ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને ટેકો આપશે અને વધુ સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ કોલસા બજાર દ્વારા વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપશે. હેમ્પટન સ્કાય રિયાલિટી લિમિટેડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં 6 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. આ સ્થળોમાં પંજાબમાં લુધિયાણા અને જલંધર, ઉત્તરપ્રદેશમાં બરેલી અને દિલ્હી નોઈડા ક્ષેત્રનો સમાવેશ થાય છે. ઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર જે જગ્યાઓને આવરી લેવામાં આવી રહી છે તેમાં હેમ્પટન સ્કાય રિયાલિટી લિમિટેડ સાથે જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા રહેઠાણો અને વ્યવસાયિક કચેરીઓ બંનેનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2026ના સુગમ અને સફળ સંચાલન માટે ઉચ્ચ અધિકારીઓએ વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી. જમ્મુના વિભાગીય કમિશનર રમેશકુમાર અને જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક ભીમસેન તુતીએ ગઈકાલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રામબન જિલ્લાની મુલાકાત લીધી હતી. ઉચ્ચ અધિકારીઓએ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આસામની પ્રખ્યાત જીઆઈ ટેગવાળી તેજપુર લીચી આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. તેમણે કહ્યું કે કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનનું નિકાસ વિકાસ સત્તા મંડળ APEDA દ્વારા સમર્થનથી તેજપુર લીચીનું પ્રથમ નિકાસ શિપમેન્ટ દુબઈ માટે રવાના થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ પહેલ પ્રદેશની લીચીને વૈશ્વિક સ્તરે ઓળખ આપશે, ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં મદદ કરશે અને ઉત્તર પૂર્વ ભારતના કૃષિ ઉત્પાદનો માટે નવી તકો ઊભી કરશે. ફિલિપાઈન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો છે. 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 4થી વધુ વ્યક્તિઓ ગુમ થયા છે. મોટી સંખ્યામાં લોકોને આશ્રયસ્થાનોમાં વિસ્થાપિત કરાયા છે. ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે કહ્યું કે એજન્સીઓ આપત્તિ પ્રતિભાવનું સંકલન કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓમાં વર્ગો સ્થગિત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઈરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલા બંધ કરવાની અપીલ કરી છે. જોકે તેહરાને ચેતવણી આપી છે કે ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લા

0: ના ઠેકાણા પર હુમલા ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધવિરામ થયા બાદ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઇરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા. આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલી હુમલાનો બદલો ગણાવાઈ રહ્યો છે. કોલંબો હાઇકોર્ટે ભૂતપૂર્વ નાયબ મંત્રી સરના ગુણવર્ધનને ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. 2006માં ડેવલપમેન્ટ લોટરી બોર્ડના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન ભાડાના ધોરણે વાહનોની ખરીદી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોમાં તેમને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન તેમજ ગૃહમંત્રી અમિત શાહ સહિત વિવિધ મહાનુભાવોએ આજે ભગવાન બિરસા મુંડાને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ધરતી આબાનું જીવન હિંમત, આત્મસન્માન અને ન્યાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમુદાયોને તેમના અધિકારો, ઓળખ અને ગૌરવનું રક્ષણ કરવા પ્રેરણા આપી છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આજે પણ ધાર્મિક પરિવર્તન અને બિરસા મુંડાના સંઘર્ષો અને આદિવાસી ગૌરવ પ્રત્યેનું તેમનું સમર્પણ લાખો દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટેટર્સની સ્ટાર યાદી જાહેર કરી છે. મહિલા નેતૃત્વવાળી કોમેન્ટરી ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ મિતાલી રાજ, અંજુમ ચોપરા અને વેદ કૃષ્ણમૂર્તિ સહિત અનેક ભારતીય નામો સામેલ છે. પુરૂષ કોમેન્ટેટર્સ તરીકે ભારતના દિનેશ કાર્તિક તેમજ જતીન સપરૂ પણ કોમેન્ટરી બોક્સમાં જોડાશે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય રાજ્યોમાં ગરમીની આગાહી કરે છે. કોકણ અને ગોવા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના સ્થળોએ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ધારણા છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે અને ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આજે ભારે વરસાદ પડી શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો અને ભગવાન બિરસા મુંડા શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: જીવોં કો બચાતે હૈ ક્યોંકિ અગર યે જીવ નહીં હોંગે તો યે બડે બડે મનુષ્ય ભી સમાપ્ત હો જાયેંગે, ખતમ હો જાયેંગે. યે પ્રકૃતિ, યે વિજ્ઞાન કહેતા હૈ. तो चलिए हम अगले गीत की तरफ बढ़ेंगे. उसके पहले हमारे श्रोताओं ने और भी बहुत सारी पहेलियाँ भेजी हैं. जैसे हमारे एक श्रोता ने पंजाबी कहावत पहेली भेजी है कि गुड़िया विच तकतेनी परने सड़ गए थे कुंवारे अखतेनी. शादी की इच्छा रखने वाले ऐसा कुछ कहते हैं. और एक बहुत अच्छा उन्होंने पहेली भेजी है, बूझ मेरा बुझक का सुंदर लाल मेरा सक का सुंदर लाल मेरा भाई मैं सदा कुछड़ पाई. इसका उत्तर उन्होंने घड़ाया मटका दिया है. हर भाषा में अपने अपने अलग अलग बात आ जाती है ना. इसके साथ ही हमारे एक श्रोता ने लिखा है, लिखा नहीं जाता पर पढ़ा जाता है, खामोश रहकर भी बहुत कुछ कहा जाता है, आंखें इसे देखकर नम हो जाती हैं, बताओ वो क्या है जो दिल को छू जाता है. तो उन्होंने इसके दो उत्तर दिए हैं, पुरानी यादें या एक भावुक पत्र. बहुत बढ़िया, बड़ी मज़ेदार सी बातें भी आई हैं. ना खून का रिश्ता है, ना घर का नाम, फिर भी रहता हरदम साथ. और इसका उत्तर उन्होंने दिया है, सोशल मीडिया. जी, इसके बिना तो जीवन चल ही नहीं रही है. इसके साथ ही जीवन चलता नहीं है, जीवन रुक जाता है, ऐसा हम मान के चलते हैं, पर चल सकता है. इसके साथ ही हमारे एक और श्रोता ने लिखा है, ये जो जेब में रहता है काम में आता है, बाज़ार जाके शॉपिंग भी करवाता है, आजकल वो स्मार्टफोन भी है, फ़ोन भी हो सकता है, भाई इसके बिना कहाँ रहा जाता है. जी, आपकी इस बात को भी हम मान लेते हैं. एक पहेली है जो हम आपको सौंप रहे हैं और हमने इसके पहले आपको सौंपी थी कि कटोरे में कटोरा बेटा बाप से भी गोरा, तो आपने सही उत्तर दिया नारियल. अब एक पहेली सौंप कर मैं बस आपको एक संदेश सुनवाने वाली हूँ. वो पहेली है, हरी थी मन भरी थी मोतियों से भरी थी, राजा जी के खेत में दुशाला ओढ़े खड़ी थी. हरी थी मन भरी थी मोतियों से भरी थी, राजा जी के खेत में दुशाला ओढ़े खड़ी थी. इसका एक हिंट दे देती हूँ, अरे बड़े

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. ખાદ્ય અર્થતંત્રમાં પરિવર્તન લાવવાના એક મહત્વના પ્રયાસમાં કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગમંત્રી ચિરાગ પાસવાને આજે અમદાવાદ ખાતે સેપ્લિંગ સંવાદ 2026નું ઉદ્ઘાટન કર્યું. અનલોકિંગ વેલ્યુ એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા, આ શીર્ષક હેઠળ 2 દિવસીય પ્રાદેશિક ઉચ્ચસ્તરીય નીતિ સંવાદનું આયોજન ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય અને વિશ્વ બેંક જૂથ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી પાસવાને ખાદ્ય પ્રક્રિયાને કૃષિ અને સમૃદ્ધ સેતુ વચ્ચેનો સેતુ ગણાવ્યો. તેમણે રોજગારીનું સર્જન કરવા, લણણી પછીની ખોટ ઘટાડવા અને ખેડૂતોની આવકમાં સુધારો કરવાની તેની અપાર ક્ષમતા પર ભાર મૂક્યો અને વૈશ્વિક ખાદ્ય પ્રસંસ્કરણ કેન્દ્ર તરીકે ભારતના વધતા કદ પર પ્રકાશ પાડ્યો. મંત્રીએ જણાવ્યું કે ભારતે વિશ્વ માટે ખાદ્ય સામગ્રીનો મુખ્ય સ્ત્રોત બનાવવા માટે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
1: प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की सोच है कि भारत इवेंचुअली अपने आप को एक ग्लोबल फूड बास्केट के तौर पर दुनिया के सामने प्रस्तुत करे और ये क्षमता है हम में, हमारे पास प्रोडक्शन इतना है, वॉल्यूम इतना है, बस हम उसको वैल्यू में कन्वर्ट कर दुनिया के सामने प्रस्तुत करना है. इस कार्यक्रम के माध्यम से फूड प्रोसेसिंग सेक्टर को आने वाले दिनों में राष्ट्रीय स्तर पर भी हम लोग विस्तार देने का काम करेंगे और अंतर्राष्ट्रीय स्तर पर भी भारत के खाद्य पदार्थों को कैसे वैश्विक बाजारों तक हम लोग लेकर जा सके, उस दिशा में भी हम लोग को इस 2 दिवसीय पॉलिसी डायलॉग से हम लोग को लाभ मिलेगा.
0: નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દક્ષિણ એશિયાઈ દેશોના સંશોધકો સહિત લગભગ 200 સહભાગીઓ સ્થિતિસ્થાપક અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ પર ચર્ચા કરવા માટે એકઠા થયા છે. આ કાર્યક્રમ દરમિયાન ભારતમાં ખાદ્ય પ્રક્રિયાના સ્તરનું મૂલ્યાંકન એ વિષય પરના અહેવાલનું વિમોચન કરાયું. રાજ્યમાં 5 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની રહી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ રાજ્યમાં 10 લાખ સંભવિત લખપતિ દીદીઓની ઓળખ કરી, જેમાંથી 5,96,000 મહિલાઓ હાલ લખપતિ દીદી બની ચૂકી છે. આ સિદ્ધિ રાજ્યભરમાં મહિલા કેન્દ્રિત વિકાસની વધતી શક્તિ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણની સફળતાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં આજે પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું, જેમાં સરકારના વિકાસલક્ષી કાર્યો, કલ્યાણકારી યોજનાઓની ઝાંખી રજૂ કરાઈ. કલેક્ટર કચેરી ખાતેથી પ્રગતિપથ

0: યાત્રાને લીલી ઝંડી આપ્યા બાદ સાંસદ હરિભાઈ પટેલે પ્રતિક્રિયા આપી.
1: 12 વર્ષના શાસન આપણું ગૌરવપૂર્વક શાસન છે એ વાત લઈને ઉજવણીનો જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે પ્રગતિ પથનો કાર્યક્રમ યોજાયો છે. જે વિકાસના કામો થયા હોય એની મુલાકાતનો આ જે કાર્યક્રમ છે, આજે મહેસાણાથી લીલી ઝંડી આપીને અહીંથી આ યાત્રા રવાના કરવામાં આવી છે. આવનારા 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાશે અને જિલ્લામાં આ પ્રગતિ પથનો રૂટ જે બન્યો છે એ પ્રમાણે સૌ આગેવાનો અને પદાધિકારીઓ અને અમારા પ્રબુદ્ધ નાગરિકો આ જે વિકસિત થયેલા સ્થળો છે એની મુલાકાત લેશે.
0: ભરૂચ જિલ્લાના પાલેજ નજીક હિટ એન્ડ રનની ઘટના

0: જ્યાં છે અને જિલ્લામાં આ પ્રગતિ પથનો રૂટ જે બન્યો છે એ પ્રમાણે સૌ આગેવાનો અને પદાધિકારીઓ અને અમારા પ્રબુદ્ધ નાગરિકો આ જે વિકસિત થયેલા સ્થળો છે એની મુલાકાત લે છે.
1: ભરૂચ જિલ્લાના પાલેજ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બે સગીર બાળકોના મોત થયા છે. ભૂખી ખાડી બ્રિજ નજીક એક અજાણ્યા વાહને બે માસૂમ બાળકોને અડફેટે લેતા દાદા અને પિતાની નજર સામે જ બંને માસૂમોના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર વાહન અને તેના ચાલકને શોધવા તપાસ હાથ ધરી છે. ગીર અભયારણ્યમાં આજથી શાકાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. ગીરની જૈવિક વિવિધતા અને પર્યાવરણીય સંતુલન માટે શાકાહારી પ્રાણીઓની ભૂમિકા મહત્વની રહી છે, ત્યારે વનરક્ષક અને વન અધિકારીઓ સહિત 150 કર્મચારી દ્વારા ચિત્તલ, સાબર, નીલગાય, જંગલી સુવર, ચિંકારા અને ચારસિંગાની ગણતરી કરવામાં આવી રહી છે. મુખ્ય વન સંરક્ષક ડોક્ટર અક્ષય જોશીએ જણાવ્યું કે ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રાણીઓની સંખ્યા અને ઘનતાના નિશ્ચિત આંકડા પ્રાપ્ત થઈ શકે. વલસાડ પોલીસે શેરીમાળ ગામમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેના સહ આરોપીની પણ ધરપકડ કરી હતી. પોલીસ માદક પદાર્થ 1 કિલોગ્રામના જથ્થા સહિત 75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે. મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રોને 24 કલાક માટે શરૂ કરાયા છે. વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ખેતીવાડી વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા અતિવૃષ્ટિ સર્જાય તો નીચાણવાળા વિસ્તારોના રહીશો માટે આશ્રયસ્થાનો નક્કી કરાયા છે. આકસ્મિક પરિસ્થિતિમાં મદદ માટે મહેસાણા ડિઝાસ્ટર કચેરીનો 0 27 62 22 22 20 અથવા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો.
2: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતો સાંભળીશું આ સંદેશ પછી.
3: હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: શું તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
3: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें afcat.edcil.go.in पर।
1: गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए, नदी नाळा के खुल्ला मा प्लास्टिक क्यारे न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए, नदी नाळा के खुल्ला मा प्लास्टिक क्यारे न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा प्रसार।
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
4: आ उनाळामां सुरक्षा सूचनानुं पालन करो अने लू थी बचो।
5: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
6: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ હેમા દેસાઈ અને આશિત દેસાઈને।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે

0: પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસારિત.

0: શ્રોતા મિત્રો, આ હતું હંસા દવેના સ્વરમાં ગવાયેલ ગીત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. હવેનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
4: જૈસી કી તૈસી હૈ, ગઠિયા કી હાલત વૈસી હૈ, અબ તો બિટવા હૈ યે લગતા, મોત હી જૈસે અંતિમ હલ હૈ, શેષ કુશલ હૈ.
5: તો સુનિયે આજ કે મહેમાન 10 જૂન શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
6: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરલી ધડકન. અગલા કાર્યક્રમ હૈ સખી સહેલી.
7: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દીપ દર્શન, ધૂપ અગરબત્તી, ધૂપ સ્ટિક્સ, કોન્સ એવં હવન સામગ્રી.

ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન.

0: ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. ઘડિયાળમાં બરાબર 5 થયા છે અને સમય થઈ ગયો છે હિન્દી ફિલ્મી ગીતોથી ભરપૂર એવા કાર્યક્રમ સરગમનો.

કાર્યક્રમની શરૂઆતમાં પ્રસ્તુત છે ફિલ્મ જન્નતનું આ ગીત, જેમાં સ્વર છે કે કેનું, સંગીત પ્રીતમનું, શબ્દો સઈદ કાદરીના.

હવે પછીનું ગીત ફિલ્મ જબ વી મેટથી મેકા સિંઘના સ્વરમાં સાંભળીએ, જેને સંગીત આપ્યું છે પ્રીતમે. શબ્દો છે ઇરશાદ કામિલના.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાનીથી સાંભળીએ, જેમાં સ્વર છે આતિફ અસલામ અને અલીશા ચિનોયનો, સંગીત પ્રીતમનું, શબ્દો છે આશીષ પંડિતના.

હમણાં જ તમે સાંભળી રહ્યા હતા ફિલ્મ યે હે જવાની યે દીવાની હૈ જવાની ફિલ્મનું આ ગીત, જેમાં સ્વર ટોચી રૈના અને રેખા ભારદ્વાજનો, શબ્દો અમિત ભટ્ટાચાર્યના, સંગીત પ્રીતમનું.

ये જવાની હૈ દીવાની પછી હવે પછી સાંભળીએ ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈનું આ ગીત, જેમાં સ્વર આપ્યો છે મોહિત ચૌહાણે, સંગીત છે પ્રીતમનું, શબ્દો ઇરશાદ કામિલના.

કાર્યક્રમના અંતમાં ફિલ્મ દિલસેનું આ ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે સુખવિંદર સિંઘ અને સપના અવસ્થીએ. સંગીત છે એ આર રહેમાનનું, શબ્દો ગુલઝારના.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે સુરીલા ગુજરાતી ગીતોથી ભરેલો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆત કલ્યાણી કોઠાળકરના સ્વરમાં સૈફ પાલનપુરીની આ રચનાથી કરીએ.

0: દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મતો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
6: હવે પછી તુષાર શુક્લની આ રચના આરતી મુનશી અને આસી દેસાઈના સ્વરમાં સાંભળીએ.

0: કૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: કાર્યક્રમમાં આગળ હવે નયન પંચોલીના સ્વરમાં તેજસ દવેની રચના સાંભળીએ.

કાર્યક્રમની શરૂઆતમાં ફિલ્મ ગાઈડનું આ ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ, જેમાં સંગીત આપ્યું છે SD બર્મને, શબ્દો છે શૈલેન્દ્રના.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણ

0: ને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

હવે પછી સાંભળીએ ફિલ્મ એન ઇવનિંગ ઇન પેરિસનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, જેમાં સંગીત આપ્યું છે શંકર જયકિશને. શબ્દો છે હસરત જયપુરીના.

હવે પછીનું ગીત ફિલ્મ આરાધનાથી કિશોર કુમારના સ્વરમાં સાંભળીએ, જેમાં સંગીત છે SD બર્મનનું, શબ્દો આનંદ બક્ષીના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મેં તો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

હવે પછીનું ગીત ફિલ્મ મેને પ્યાર કિયાથી સાંભળીએ, જેમાં સ્વર છે એસપી બાલાસુબ્રમણ્યમનો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દો અસદ ભોપાલીના.

0: હમણાં જ તમે સાંભળ્યું બપ્પી લહેરી અને એસ જાનકીના સ્વરમાં ફિલ્મ સાહેબનું આ ગીત, જેમાં સંગીત હતું બપ્પી લહેરીનું. શ્રોતા મિત્રો, હવે સમય છે એક નાનકડા વિરામનો.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: बेटा, दाल मां मीठा नी जगह खांड पड़ी जाए तो क्यों लागे?
5: अरे मम्मी, आंखों स्वाद बगड़ी जाए.
4: मैं तुम्हें

0: થોડી કરાય, બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: નેટી 6.7 FM આપે ટ્યુન કર્યું છે. શ્રોતા મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે હિન્દી રેટ્રો ગીતોના આ સુરીલા સફરમાં. કાર્યક્રમમાં હવે પછીનું ગીત ફિલ્મ જમાને કો દિખાના હૈ થી શૈલેન્દ્ર સિંહના સ્વરમાં સાંભળીએ. સંગીત છે RD બર્મનનું, શબ્દો મજરૂહના.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત ફિલ્મ ચાલબાઝથી સાંભળીએ, જેમાં કલાકાર છે અમિત કુમાર, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓ, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

હવે પછી ફિલ્મ ખેલ ખેલ મેથિયા ગીત સાંભળીએ, જેમાં સ્વર છે શૈલેન્દ્ર સિંગનું, સંગીત આર ડી બર્મનનું, શબ્દો ગુલશન બાવરાના.

0: હમણાં જ તમે સાંભળ્યું આશા ભોસલે, બપ્પી લહેરી અને શશી કપૂરના સ્વરમાં ફિલ્મ નમક હલાલનું ગીત, જેમાં સંગીત હતું બપ્પી લહેરીનું, શબ્દો અંજાનના.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

કાર્યક્રમના અંતમાં ફિલ્મ નગીનાનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દો આનંદ બક્ષીના.

આ સાથે જ હિન્દી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પછી બરાબર 7 વાગ્યે અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા સાંભળશો.

શ્રોતા મિત્રો, જયમાલાનો શેષ ભાગ એક અંતરાલ બાદ સાંભળીએ. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હવે પછી બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો.

0: અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યમાં 11 જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી આ રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાના દિશાનિર્દેશો આપ્યા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના રાજ્યના 69 લાખ ખેડૂત પરિવારો માટે આર્થિક સુરક્ષા કવચ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 22 હપ્તામાં રાજ્યના 69,25,000થી વધુ ખેડૂત કુટુંબોને 23,083 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. આ યાત્રાની શરૂઆત પ્રથમ હપ્તા વખતે 28 લાખથી વધુ ખેડૂતોને 572 કરોડની ચૂકવણી સાથે થઈ હતી. આ યોજનાથી ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવામાં આર્થિક મદદ મળી રહી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આજે સાયકલ રેલી અને જનજાગૃતિ રેલી યોજાઈ, ત્યારે મહીસાગર જિલ્લામાં ગોધર ગામે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. બીજી તરફ નવસારી જિલ્લાના જલારપુરના સીમડ ગામે અને બોટાદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. દરમિયાન જામનગર, પંચમહાલ અને દીવમાં પણ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને આજે અમદાવાદ ખાતે ઉચ્ચસ્તરીય પ્રાદેશિક નીતિ સંવાદ સેપ્લિંગનું ઉદઘાટન કર્યું. અનલોકિંગ વેલ્યુ એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા વિષય પર યોજાયેલા આ સંવાદના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી પાસવાને કહ્યું, ભારત વૈશ્વિક ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણી કેન્દ્ર તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો મહત્વનો સેતુ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર રોજગારીની નવી તકોનું સર્જન કરવા, પાકની લણણી પછી થતા નુકસાનમાં ઘટાડો કરવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમજ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિશાળ ક્ષમતા ધરાવે છે.
1: मैं चाहता हूं कि दुनिया का कोई भी डाइनिंग टेबल ऐसा ना रहे जहां पे कम से कम एक भारतीय खाद्य पदार्थ जरूर होना चाहिए. हमारे घरों में नानी दादी का दही जमाना, पापड़ अचार बनाना, ये तमाम प्रसंस्करण का ही हिस्सा है जिसको धीरे धीरे और वर्टिकल्स में हम लोग एक्सपैंड करने का हम लोग काम कर रहे हैं.
0: આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ વિકાસનો આધારસ્તંભ ગણાવ્યું. 2 દિવસ દરમિયાન નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દક્ષિણ એશિયાઈ દેશોના સંશોધકો સહિત અંદાજે 200 સહભાગીઓ સ્થિતિસ્થાપક અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ પર ચર્ચા કરશે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આજે ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા દ્વારા મંત્રાલયનો ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંવાદ કરવાનો અને તેમની સમક્ષ આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમનું વિઝન, ઉદ્દેશ્યો અને કાર્યકારી માળખું રજૂ કરવાનો છે. કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે પંચાયતોને પોતાની આવકના સ્ત્રોત જાતે શોધવા અંગે માર્ગદર્શન આપ્યું.
2: आत्मनिर्भर पंचायत कार्यक्रम शुरू किया है. इसमें हम चाहते हैं कि पंचायतें अपने ही पैरों पे खड़ी हों, वो अपने आय के स्रोत खोजें, उनको और उन्नत करें और जिसके लिए जो भी तकनीकी सहायता की ज़रूरत होगी वो भारत सरकार उनको मुहैया कराएगी.
0: કાર્યશાળા અંતર્ગત એક પારદર્શક પ્રક્રિયા દ્વારા પંચાયતોને આવક પેદા કરતા પ્રોજેક્ટ્સ અને પહેલો માટેના વિચારો રજૂ કરવા આમંત્રિત કરાશે. પસંદ કરાયેલા વિચારોને મંત્રાલય તરફથી સમર્પિત ટેકનિકલ સહાય મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News_ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને

0: न्यूज ऑन एयर डॉट जी ओ वी डॉट इन स्लैश जी ओ ने हमारा एक्स चैनल ए आई आर न्यूज अंडरस्कोर ए बी आई डी ने फॉलो कर शो। રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સિંગ અને 11 માસના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય અને હિસાબી કામગીરી સોંપી શકાશે નહીં. આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર જાહેર કરી સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કામગીરી આઉટસોર્સ અથવા કરાર આધારિત કર્મચારીઓને સોંપવાથી આર્થિક અને વહીવટી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા રહે છે. તેથી હવે આ તમામ કામગીરી નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને જ સોંપવાની રહેશે. પરિપત્રમાં જણાવાયું છે કે જ્યાં હાલ આવા કર્મચારીઓ પાસે નાણાકીય અથવા હિસાબી કામકાજ છે ત્યાંથી તાત્કાલિક અસરથી તે કામગીરી પરત રહેવાની રહેશે. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે કહ્યું કે નાગરિકોને ફરિયાદોનો જિલ્લા સ્તરે જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. આજે ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવનના જનસંપર્ક કાર્યાલય ખાતે નાગરિકોની રજૂઆતોની સમીક્ષા કર્યા બાદ તેમણે આ વાત કહી. શ્રી મલિકે અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.
1: આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનો નિકારણ થઈ જાય એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો. તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળાય પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે. તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવાના છીએ.
0: બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયાની ઉપસ્થિતિમાં પ્રમાણિત બીજ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં 800થી વધુ ખેડૂતોને બીજનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રીમતી બાંભડિયાએ કહ્યું આ પ્રમાણિત બીજથી કૃષિ ઉત્પાદકતા વધશે અને પાકની ગુણવત્તા પણ સુધરશે.
2: કિસાનોની આવકમાં વધારો થાય એ ધ્યેયને લઈને આજે ગઢડા તાલુકાની અંદર પ્રમાણિત બીજનું વિતરણ થયું છે. એમએસપી સતત વધી રહી છે અને યોજના દ્વારા કિસાનો છે એના ઉત્પાદનમાં વધારો થયો છે, એની આવકમાં વધારો થયો છે અને ટેકનોલોજી સાથે આપણો કિસાન આજે ખેતી ઉત્પાદનમાં આગળ વધી રહ્યો છે ત્યારે એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું.
0: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 16 ગામોની પાણીની સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું છે. આ ગામોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી ત્યારે સરકારની કટિબદ્ધતાથી નદી નાળા તળાવો તેમજ ચેકડેમોને ઉડા કરવાની કામગીરી સાથે પીવાના પાણીની પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાને પગલે બોરકુવાના સ્તરો ઉપર આવ્યા છે, જેને પગલે પાણીની સમસ્યાનું સમાધાન થયું હોવાનું કાર્યપાલક ઇન્જિનિયર ડીએલ ટંડલે જણાવ્યું.
3: સોનગઢ તાલુકાના જે છેવાડાના ગામો છે એમાં આપણે ઈસ્ટ સોનગઢ જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 3 તરીકે ડુમડા સબ હેડવર્કથી પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલી છે અને મોટાભાગના વિલેજ લેવલના સંપ છે એમાં આપણે સફળતાપૂર્વક પાણી પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલું છે. વિલેજ લેવલના ફળિયા લેવલના જે પાઇપલાઇન નાખવાની હોય જોડવાની હોય એમાં આપણે જે ખૂટતી પાઇપલાઇન હોય એ આપણે મેળવી અને એની પાઇપલાઇનનું જોડાણ પર કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં.
0: આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. દરમિયાન આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
4: आज का जो फोरकास्ट दिया गया अगले 7 दिन के लिए गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. नवसारी वलसाड डांग दमन दादरा नगर हवेली तापी के लिए दिया गया है और जो सौराष्ट्र कच्छ के लिए 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं है. अहमदाबाद के लिए आज का पूर्वानुमान इसी तरह है, जनरली क्लाउडी स्काई रहेगा और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है.
0: રાજકોટમાં આજે એસટી નિગમની નવી 5 વોલ્વો બસને મેયર ડોક્ટર નેહલ શુક્લએ લીલી ઝંડી આપી. આજથી શરૂ કરાયેલી 3 બસ ભુજ જ્યારે 2 બસ વડોદરા રૂટ પર દોડશે. હાલ રાજકોટમાં 17 વોલ્વો 20 એસી લક્ઝરી અને 20 ઇલેક્ટ્રિક એસી બસ દોડી રહી છે ત્યારે ટૂંક સમયમાં 6 નવી બસો મળતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી મોરબી જામનગર અને દાહોદ રૂટ પર દોડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર અને પંચાયત

0: કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ જયમાલાનો શેષ ભાગ સાંભળીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં જ તમે સાંભળી રહ્યા હતા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા. હવે પછી બરાબર 7:45 સાંભળશો ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ.

પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત ઐશ્વર્યા મજુમદાર અને મુલાલાના સ્વરમાં ફિલ્મ હેલારોનું ગીત સાંભળીએ, જેમાં સંગીત છે મેહુલ સુરતીનું, શબ્દો સૌમ્ય જોશીના.

આ સાથે જ ગુજરાતી ગીત ફિલ્મી ગીતનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હવે પછી બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિનિમયનું ઉદ્ઘાટન કર્યું. સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહેમદ અલ ઝાબેર અલ સબાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી. અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનટીએ મુખ્યાલય ખાતે નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. સમાચાર વિગતવાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી છે, જેના પરિણામે અનેક પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. ભારત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી પાકિસ્તાનને તેના દુષ્કૃત્યો અને દુર્વ્યવહાર માટે જવાબદાર ઠેરવવાની અપેક્ષા રાખે છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું કે નવી દિલ્હીને પાકિસ્તાન તરફથી સતત ખોટા સમાચાર અને વિડીયો મળી રહ્યા છે. તેમણે આને પાકિસ્તાનની નિષ્ફળતાઓને છુપાવવા અને માનવ અધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
1: પાકિસ્તાન કી ઓર સે ફર્જી ખબરો ઓર વીડિયો કા એક સિલસિલા લગાતાર દેખને કો મિલા હૈ. યહ અપની વિફલતાઓ કો છિપાને ઓર અપને માનવ અધિકારો કે ઉલ્લંઘન હનન સે ધ્યાન ભટકાને કા પાકિસ્તાન કા હતાશા પૂર્ણ પ્રયાસ હૈ. પાકિસ્તાન કબજે વાલે

0: कश्मीर में भीषण पुलिस बर्बरता की खबरें हम लोगों ने देखी है, जिसमें कई एक प्रदर्शनकारी मारे गए हैं और कई एक बुरी तरह से घायल हैं। हम उम्मीद करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय पाकिस्तान को अपने दुष्कर्मों और अत्याचारों के लिए जवाबदेही ठहराएगा।
1: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 30થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ 200 લોકો ઘાયલ થયા છે. આ પ્રદેશમાં આર્થિક અને રાજકીય ફરિયાદોને લઈને વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરનાર એક અગ્રણી સામાજિક ગઠબંધન જોઈન્ટ અવામી એક્શન કમિટી JAAC પર અધિકારીઓએ પ્રતિબંધ મૂક્યા પછી તણાવ વધ્યો છે. રવિવાર રાત્રિની અથડામણો પછી આ તાજેતરની ઘટના સામે આવી છે, જેમાં 7 નાગરિકોના મોત થયા હતા. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા નાગરિકો પર કરવામાં આવેલી કાર્યવાહીની વૈશ્વિક નિંદા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS વિનિમયનું ઉદ્ઘાટન કર્યું છે, જે ભારતની જમીન સરહદો પર કાર્ગો પ્રોસેસિંગ અને મુસાફરોની અવરજવરને ડિજિટાઇઝ અને સુવ્યવસ્થિત કરશે. સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે આ પહેલ આધુનિક અને ટેકનોલોજી સંચાલિત સરહદ વ્યવસ્થાપન પ્રણાલી બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
2: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट ऑथोरिटी का बहुत बड़ा योगदान आने वाले दिनों में है. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं है.
1: સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટની સ્થાપનાને મંજૂરી આપી છે. આ સિસ્ટમ લગભગ 850 એકર ખાલી સંરક્ષણ જમીન પર સ્થાપિત કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં સંરક્ષણ જમીન પર સંકલિત BESS સપોર્ટ સાથે મોટા પાયે સૌર ઉર્જા ઉત્પાદન સુવિધાનો વિકાસ સામેલ છે. મનરેગાથી ગ્રામીણ રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન VBGRAMJIમાં સરળ સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 95,692 કરોડ રૂપિયાના વચગાળાના બજેટ ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કાયદો આવતા મહિનાની 1 તારીખથી દેશભરમાં અમલમાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ બાદ પત્રકારો સાથે વાતચીતમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદાના અમલીકરણ પહેલા જરૂરી તૈયારીઓ કરવા કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે. શ્રી ગુટરેસે હુમલા બંધ કરવા અને સંયમ રાખવા અપીલ કરી છે. તેમણે લેબનોન, ઈરાન અને ગાઝામાં યુદ્ધ વિરામનું પાલન કરવા માટે તમામ પક્ષોને હાકલ કરી છે. શ્રી ગુટરેસે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નેવિગેશનના અધિકારો અને સ્વતંત્રતાનો આદર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહેમદ અલ ઝાબેર અલ સબાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વધતી જતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ તણાવમાં વધારો થવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કુવૈતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના હુમલાઓની ભારતની કડક નિંદાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે શાંતિ અને સ્થિરતા ઝડપથી પુનઃસ્થાપિત કરવા અને તણાવ ઓછો કરવા માટે સંવાદ અને રાજદ્વારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કુવૈતના અમીરનો કુવૈતમાં રહેતા વિશાળ ભારતીય સમુદાયની સુખાકારી અને સલામતી માટે સતત વ્યક્તિગત ધ્યાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી બલ્ગેરિયા અને ફિનલેન્ડની 2 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બલ્ગેરિયાની તેમની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર બલ્ગેરિયન નેતૃત્વને મળશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. ફિનલેન્ડની તેમની મુલાકાતના બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર કુલતરણતા મંત્રણાના 14મા સંસ્કરણમાં હાજરી આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP નડ્ડાએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સરકાર પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે આરોગ્ય સંભાળ સુવિધાઓને સતત મજબૂત બનાવી રહી છે. શ્રી નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી

0: સુરક્ષિત માતૃત્વ અભિયાનના 10 વર્ષની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતા આ વાત કહી હતી. ઉજવણીના ભાગરૂપે સગર્ભા સ્ત્રીઓ અને તેમના પરિવારોને મફત સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાગૃતિ અને આઉટરીચ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના મુખ્યાલયની મુલાકાત લીધી અને આ મહિનાની 21મી તારીખે યોજાનારી નીટ પરીક્ષાની પુનઃ પરીક્ષા માટેની તૈયારીઓની સમીક્ષા કરી. નવી દિલ્હીમાં NTA મુખ્યાલયની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્રશ્નપત્રોની તૈયારીથી લઈને ત્યારબાદની તમામ પ્રક્રિયાઓ સુધીના તમામ જરૂરી પગલાં સુનિશ્ચિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે સરકાર ભૂલો અને ખામીઓને રોકવા માટે રાજ્યો સાથે સક્રિય રીતે સંકલન કરી રહી છે.
1: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की DG और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, SP की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें NTA के DG स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે પલાઉ ધ્વજવાળા ટેન્કર MT મારેવિક્સ પર સવાર તમામ 24 ભારતીય ક્રૂ સભ્યોને ઓમાન નૌકાદળના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા કર્મચારીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જહાજ ઓમાનના મસીરા નજીક લંગરાયેલું છે. રોડ પ્રોજેક્ટ જોજીરા ટનલનો અંતિમ તબક્કો આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આનાથી કાશ્મીર ખીણ અને લદ્દાખ વચ્ચે દરેક ઋતુમાં સંપર્ક સ્થાપિત થવાની શક્યતા વધી ગઈ છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રિમોટનું બટન દબાવીને લદ્દાખના મિનિમાર્ગમાં જોજીલા ટનલના પૂર્વ પ્રવેશ દ્વાર પાસે વિસ્ફોટ કર્યો અને તેને કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ઓલ વેધર કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી. જાપાનમાં ભારતના રાજદૂત નગમા મલિકે આજે નાગાસાકી શહેરના મેયર સિરો સુકે સુઝુકી સાથે ચર્ચા કરી. જાપાનમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજદૂત અને મેયરે ભારત અને નાગાસાકી શહેર વચ્ચેના આદાનપ્રદાન અને સહકારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના પગલાં પર અર્થપૂર્ણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિનિમયનું ઉદઘાટન કર્યું. સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTA મુખ્યાલય ખાતે નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આવતીકાલે વાર બુધવાર તારીખ 10 જૂન 2026માં પ્રસારિત થનારા કાર્યક્રમોની સૂચિ આ પ્રમાણે. સવારે બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, ત્યારબાદ 6:30 કાર્યક્રમ અમૃતધારા, જેમાં વિષય છે મારા સપનામાં આવ્યા હરી, વક્તા છે યોગેન્દ્ર વ્યાસ. ત્યારબાદ બરાબર 6:35 શ્રી રામચરિત માનસ ગાન, એ પછી 6:45 સંગીત સરિતા, ત્યારબાદ બરાબર 7 ભૂલે વિસરે ગીત સાંભળશો.

ત્યારબાદ બરાબર 7:30 વાગે હમ હૈ રાહી પ્યાર કે, એ પછી 7:55 જરૂખા, ત્યારબાદ 8:15 કાર્યક્રમ ત્રિવેણી. ત્યારબાદ 8:30 કાર્યક્રમ ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, 10:30 કાર્યક્રમ તું મસ્તી તું, બરાબર 11:02 કાર્યક્રમ દિલ સે સાંભળશો. દસ વાગીને 30 મિનિટે કાર્યક્રમ તરન્નુમ. ત્યારબાદ 12:05 યાદોકી મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, 1:00 કાર્યક્રમ સુરીલા સફર, ત્યારબાદ 2:00 કાર્યક્રમ ત્રિવેણી, 2:35 સુગમ સંગીતનો કાર્યક્રમ, ત્યારબાદ 3:00 સખી સહેલી સાંભળશો. ત્યારબાદ 4:00 કાર્યક્રમ પિટારા. ત્યારબાદ 5:00 કાર્યક્રમ સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, 6:00 હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંભળશો. તે પછી 6:30 મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ સાંભળશો. ત્યારબાદ 7:00 અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા, 7:45 એક ગીત. ત્યારબાદ 8:00 કાર્યક્રમ હવામહેલ, 8:15 કાર્યક્રમ ચિત્રલોક, કાર્યક્રમ આપકે લીએ 9:00 સાંભળી શકશો. ત્યારબાદ 9:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત, 10:00 અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત, ત્યારબાદ 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. કાર્યક્રમોની વિગતો બાદ હવે પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ચિત્રલોક.

કાર્યક્રમની શરૂઆત ફિલ્મ ફતેહના આ ગીતથી કરીએ, જેને સ્વર આપ્યો છે સ્ટેબિન બેન અને રૂપાલી મોઘેએ. સંગીત છે હરીન ગેવિનનું, શબ્દો મનદીપ ખુરાનાના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હવે પછીનું ગીત ફિલ્મ સૈયારાથી વિશાલ મિશ્રા અને હંસિકા પારેખના સ્વરમાં સાંભળીએ. સંગીત છે વિશાલ મિશ્રાનું, શબ્દો છે રાજશેખરના.

હવે પછીનું ગીત ફિલ્મ એનિમલથી સાંભળીએ. ગાય કલાકાર શહેરજીત સિંઘ, સંગીત શ્રેયસ પુરાણિકનું, શબ્દો સિદ્ધાર્થ ગરિમાના.

કાર્યક્રમના અંતમાં ફિલ્મ છાવાનું આ ગીત સાંભળીએ, જેને ગાયું છે અરિજિત સિંઘે. સંગીત એ આર રહેમાન, એ આર રહેમાનનું, શબ્દો ઇરશાદ કામિલના.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ઘડિયાળમાં રાતના 9:30 થઈ રહ્યા છે અને સમય થઈ ગયો છે હિન્દી ફિલ્મ સંગીત સાંભળવાનો. શ્રોતા મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં મારે એક રાત વિશે વાત વ્યક્ત કરવી છે. કે રાત કેવી સરસ મજાની હોય છે, નહીં કેટલી યાદો લઈને આવતી હોય છે. હવે આ રાત હંમેશા શાંત અનુભવાતી હોય છે, તો ક્યાંક આપણે એ શાંતિ અનુભવાય એવું ઈચ્છતા પણ હોઈએ છીએ. કોઈ જ ઘોંઘાટ નહીં, માત્ર શાંતિ અને સુકૂન. અને જો એ લાગણીથી ભરેલી હોય તો અત્યંત આનંદિત બની જાય છે. અને ઘણીવાર આખા દિવસમાં ઉપજેલા સવાલોના જવાબો પણ આ રાત શોધી આપતી હોય છે. ખરેખર રાત બહુ જ સુંદર મજાની હોય છે. તો શ્રોતા મિત્રો, આશા રાખું કે તમારી પણ આ રાત સુકૂન ભરી રહે અને આ રાતને વધારે શાંતિ અને સુકૂનવાળી બનાવવા માટે કાર્યક્રમની શરૂઆત કરીએ. હવે પછીના ગીત ફિલ્મ આનંદથી. કલાકાર છે મુકેશ, સંગીત છે સલીલ ચૌધરીનું, શબ્દો યોગેશના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હવે રાતની વાત થઈ રહી છે તો આપણે એક વાત કરીએ, એક કામ કરીએ કે આજે દિવસે મળેલા એ હસતા ચહેરાને યાદ કરીએ. એ નાની સરખી જ કેમ ન હોય પણ એ પોતાના માટે રહેલી એ સારી પળોને યાદ કરીએ, અને ખાસ આપણાથી થયેલી એ ભૂલોને યાદ કરીએ અને તેને સ્વીકારી તેમાંથી શીખીને ફરીથી એ ભૂલ ના થાય તેની કાળજી કરીએ. કેમકે આખરે આપણે જે ભૂલમાંથી કંઈ શીખતા નથી એ જ આપણા જીવનની સૌથી મોટી ભૂલ હોય છે.

હવે પછીનું ગીત આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં સાંભળીએ. ફિલ્મ છે દિલ્હી કા ઠગ, સંગીત રવિનું, શબ્દો શૈલેન્દ્રના.

હવે પછીનું ગીત ફિલ્મ પ્રેમ ગીતથી સાંભળીએ. ગાયક કલાકાર છે જગજીત સિંહ, સંગીત જગજીત સિંહનું, શબ્દો એન્દીવારના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

શ્રોતા મિત્રો, કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે જિંદગીમાં બધું જ મેળવવું જરૂરી નથી, પણ જે મળ્યું છે એને માણવું ખૂબ જરૂરી છે. તો વાતોને માણીએ, ક્ષણોને માણીએ, લોકોને માણીએ અને ખાસ કરીને પોતાને માણીએ. આ સાથે જ કાર્યક્રમના અંતમાં ફિલ્મ કહુના પ્યાર હેથી આ ગીત સાંભળીએ. લકી અલી અને રામૈયાના સ્વરમાં, સંગીત છે રાજેશ રોશનનું, શબ્દો ઇબ્રાહીમ અશ્કના.

લકેલીના સ્વર સાથે આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. હવે પછી બરાબર 10 વાગે છાયા ગીત સાંભળશો.

એફએમ 96.7 દશાંશ મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ રહી છે. અમારી આજની સભા અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે 5:53 આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપની રજા લઈએ. શુભરાત્રી. જય હિન્દ.